અમે બોલત આહોત આકાશવાણી મુંબઈ કેન્દ્ર અસ્મિતા વાહિની પાસે 37.6 મીટર અર્થાત 558 કિલોહર્ટ્ઝ વર આમચે કાર્યક્રમ એઆઈઆર મરાઠી ડીટીએચ ઉપગ્રહ વાહિની તસંચ ન્યૂઝ ઓન એઆઈઆર લાઈવ યા મોબાઈલ એપવર ત્યાચપ્રમાણે 103.6 મેગાહર્ટ્ઝ વર આકાશવાણી સિંધુદુર્ગ નગરી કેન્દ્રાવરહી હે પ્રસારણ ઉપલબ્ધ આહે. આમચી યાનંતરચી ઉદ્ઘોષણા લગેચ. સકાળચે 7:25 ઝાલી આહેત. પ્રસારિત કરત આહો પ્રાયોજિત કાર્યક્રમ દિલખુલાસ.